આપીને આપ સાજીવ આપીને રચ્યો નાઉ દુઇ કુદરત સાજીયા કૃષ્ણ દીઠો ચાઓ દાતા કરતા તું તુસ દેવ કરે પસાઓ તું જાણો સબ સા દિલ સજિંદ કવાઓ કર્યા સંદિઠો ચાઓ